0: રીડિંગ અને રાઇટિંગ આ બે આર્ટના ઉપર ઘણા બધા મોટા સ્પીકર્સ વાત કરી ચૂક્યા છે. જ્યારે પણ કોઈ પણ મોટા ફોરમમાં કોઈ વ્યક્તિ સ્પીચ આપી રહ્યા હોય, કોઈ એમને પ્રશ્ન પૂછે કે જીવનમાં કયા બે આર્ટ સૌથી વધારે અગત્યના છે, કઈ બે આદતો એવી છે કે જે કેળવવી જ જોઈએ, તો ઘણા બધા લોકો એ વાત કરતા હોય કે રીડિંગ અને રાઇટિંગ ઇઝ અ મસ્ટ. પણ એવું શું કામ? શું કામ આ બે વાતના ઉપર આટલો બધો એમ્ફેસિસ? શું કામ આટલો બધો ભાર? તો કે મનની છે ને બે સ્થિતિ હોય. એક સ્થિતિ એ હોય કે જેમાં મન ખૂબ વધારે ભરાઈ આવ્યું હોય, મનની અંદર ભાવનાઓ એટલી બધી હોય કે ખબર ખબર ના પડે કે ઠાલવી ક્યાં, ત્યારે રાઇટિંગ કરવું. કાગળને પોતાનો મિત્ર બનાવો. તમારી અંદર જેટલી પણ ભાવનાઓ હોય એને કાગળના ઉપર ઉતારવી. જ્યારે મનમાં ખૂબ વધારે કન્ફ્યુઝન હોય, મન ચકડોળે ચડ્યું હોય, ખબર ના પડતી હોય કે ડિસિઝન કયું લેવું, ત્યારે કાગળના ઉપર પોઇન્ટર્સ લખવા. તમને કોરું કાગળ, એ સફેદ કાગળ એકદમ ક્લેરિટી આપી દેશે. મનની બીજી સ્થિતિના વિષયમાં વાત કરીએ. એ છે એ કે જ્યારે તમારું મન ખૂબ વધારે ખાલી હોય, જીવનમાં એવું ફીલ થવા લાગે કે યાર મારા માટે તો કશું હવે બચ્યું જ નથી, ત્યારે રીડિંગ કરવું. મનનો એ જે ખાલીપો છે એને શબ્દોથી ભરવો અને જોજો કેવી રીતે ચપટીમાં જીવનના બધા જ પ્રોબ્લેમ્સ છૂમ અંતર થઈ જાય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.
1: હેલો,
2: દિમાગ ખરાબ કર રખા રાયલ સ્ટુડિયો સે બોલ રહે ભાઈ?
1: હાં જી.
2: યાર કમાલ કર દિયા આપને, જો ફોટો ખેંચે થે મેરે બેટે કી શાદી કે સારી આલ્બમ આ ગઈ હૈ, ક્યા ફોટો ખેંચે યાર, દિમાગ ખરાબ કર દિયા.
1: ક્યો સર જી, ક્યા હો ગયા ફોટો મે?
2: અરે ફોટો આખે દેખ યાર, યહાં પે ક્યા આલ્બમ બના રખી હૈ, સબકે ફોટો અજીબ સે આયે યાર, સારે ફોટો યાર બકવાસ કર દિયા આપને, મેરા દિમાગ ખરાબ.
1: ફોટો તો બહોત અચ્છા હૈ, ક્યા
2: ફોટો બહોત અચ્છા હૈ, સતીશ ચંદ કા એક બટન હૈ ઉસકી શાદી કે ફોટો બગાડ દિયા યાર, સારે દિમાગ.
1: સતીશ જી બહોત અચ્છે ફોટો ખીચે બહોત.
2: અરે મેં ઝૂઠ બોલ રહા હું, મતલબ મેં પાગલ હું, આપને આલ્બમ દેખી હૈ? આલ્બમ દેખી હૈ? મેને દેખી ખુદ અપને હાથ સે
1: આલ્બમ. મને સર જી, હમને ફિશ લાઇન્સ લગાયા ઉસકે ઉપર બહેતરીન, આપ દેખિયે કે એક સે બહેતરીન ક્લોઝઅપ હૈ ઉસકે અંદર.
2: અરે ક્લોઝઅપ કો મારા ગોલી યાર, ક્લોઝઅપ તો દેખે મેં શરમ આ રહી હૈ હમે.
1: અરે શરમ કી ક્યા બાત હૈ સર,
2: જિતને ફોટો હૈ સબકે કપડે ગાયબ હૈ યાર, તુને કિયા ક્યા યે?
1: કિસી કા
2: કપડે ગાયબ હૈ? એક આદમી કા મેં ખડા હું, અજીબ સા લગ રહા હું યાર. મેં
1: લેન્સ કોઈ લગાયા
2: નહીં. ક્યા કોન સા લેન્સ લગાયા? એક તો બતા, યે યે બદમાશી કરતે હો, કપડે
1: ગાયબ? નહીં
2: નહીં
1: નહીં,
2: કલ કો
1: ફોટો ખીચે
2: હુએ. અરે લેન્સ એસે
1: પૂરે પૂરે કપડે
2: કા, પૂરે કપડે કોન સે? મેને શેરવાની પહેન રખી થી, શેરવાની ગાયબ હૈ, અંદર સે સબ દિખ રહા હૈ યાર. શેરવાની તુમને ગાયબ કરી યાર મેરી?
1: નહીં સર, શેરવાની ગાયબ નહીં હૈ, બહોત અચ્છે ફોટો હૈ. અરે
2: મેં કેસ કર સકતા હું વહાં પે?
1: નહીં સાહેબ, દેખિયે કેસ વેસ કી બાત મત કીજિયે, ઇસલિયે હમારા નામ હૈ ઇલાકે મેં.
2: અરે હમારા હમારા ભી કુછ થા, અબ કુછ નહીં બચા, જબ સે ફોટો દેખે હૈ.
1: નહીં સર, ક્યા બાત, ચુનકે બનાયા હૈ.
2: કોઈ ફોટો ચુનકે નહીં બનાયા, મેરા બેટા ખડા હૈ, કપડે નહીં હૈ બહુ, ઉસકા ચલો છોડો, મેને દેખા ભી નહીં હૈ, વો ખડા હૈ, જિતને બરાતી આયા સબકે કપડે ગાયબ હૈ, એસા લગ રહા હૈ યાર, પતા નહીં અફ્રીકા મેં શાદી હો રહી હૈ યાર.
1: અરે નહીં સર, કઈ ગડબડ લગ રહી હૈ મુજે,
2: ગડબડ
1: દેખના ચાહુંગા એક બાર ફિર આપકી હેલો મેં, એસી કોઈ બાત નહીં
2: યાર. ઇતના બુરા લગ રહા હર આદમી કે પ્લેટ મેં, હર આદમી કે હાથ મેં પ્લેટ હૈ, કપડે હૈ ભી? દિખાઈએ આપકા કપડે કેસે, આપ ઉસકો સહી કરીએ યાર.
1: કોઈ સિસ્ટમ હી નહીં હૈ કપડે ગાયબ હો
2: જાએ, એસા સિસ્ટમ હૈ એક જગહ હોતા હૈ.
1: કહાં હોતા હૈ બતાઈએ?
3: રેડિયો મિર્ચી 98.3 FM પર આપ મુર્ગા બન રહે હૈ રેડિયો મિર્ચી.
1: અચ્છા, કુકુ કુકુ
4: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી. ઇટ્સ હોટ.
5: એ પગલા.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Inefficient.
9: Very complex.
10: Clumsy hoy.
11: Confusion hi confusion.
8: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao. Apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right. You can run your entire business. Sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
12: गहने खरीदने की सोच रहे हैं? आरके ज्वेल्स चलिए. आरके ज्वेल्स देता है बेस्ट ऑफर. बाय नाउ एंड पे लेटर. आरके ज्वेल्स,
13: बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
14: कंडीशंस अप्लाई.
5: वही पुराना भरोसा एक नए वादे के साथ। जेसन एंड समीर आर बैक एट SD कैपिटल फंडिंग। बीट योर लॉक्ड रेट विद आवर रेट सेवर टुडे।
9: Free entry. One day, one place, a whole lot of fun. It's Fall Fun Fest and everyone's invited. Feast on your favorites, then laugh till it hurts with our own stand-up comedian, the Vishnu Vaka. Or lose yourself in Sunita Kapoor's melodies. Feel the rhythm with a Jugalbandi by legendary Vincent Pierce Smith and Prasad Joshi. Light up the stage at the Milchi Hot Mic Talent Show. And the little ones? A dazzling magic show and a free eye checkup. Mark your calendar. September 27th. At Parlor Banquet, Woodbridge Avenue. For more information, visit iawea.us.
10: मोदक से लेकर लड्डू तक इस गणेश चतुर्थी हर स्वीट और स्वीट विशेस का भोग चढ़ेगा सिर्फ राजभोग के यहाँ से। राजभोग विशेस यू एंड योर फैमिली अ वेरी हैप्पी गणेश चतुर्थी। ऑर्डर्स ऑन राजभोग.com और विजिट योर लोकल ग्रोसरी स्टोर।
13: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं। ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स।
14: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन्स की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल। ये भरोसा है साथ का साथ हर खुशी का। सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी। स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इज़लिन, न्यू जर्सी।
15: वॉरिड अबाउट हाउ योर चाइल्ड विल स्टे कनेक्टेड विद देयर रूट्स और मेंटेन आवर ट्रेडिशंस?
16: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
15: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
17: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
18: They sell natural diamonds, best quality at the lowest prices.
17: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
19: छोटी बच्ची हो क्या? समझ नहीं आता मिर्ची सुनना है?
20: मिर्ची सुनना है?
4: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: હું તમને બે દુકાનના ઓપ્શન્સ આપું. એક તમારા ઘરના નજીક છે, ત્યાં બધો જ સામાન મળે છે, જે માંગો એ મળે. પણ ત્યાંનો જે દુકાનદાર છે એ બહુ જ રૂડ છે. એને કોઈ પણ સવાલ પૂછો, કોઈ પણ પ્રશ્ન પૂછો, કોઈ વસ્તુ બદલાવવા માટે જાઓ તો એ ચીડાઈને જવાબ આપે કે ના બેન, આવું ના થાય, આવું તો કઈ હોતું હોય, હવે એક વખત વેચ્યું હોય વેચ્યું આવે. અને બીજી દુકાન તમારા ઘરથી દૂર છે, ત્યાં પણ બધી જ વસ્તુઓ મળે છે, પણ ત્યાંનો જે વ્યક્તિ છે, ત્યાંનો જે માલિક છે, સેલ્સ પર્સન છે, એની બોલી બહુ મીઠી છે. તમે જાઓ છો તો ચા પાણીનું પૂછે છે, તમને એવું કહે છે કે અરે આવો આવો, કેમ છો, થાકીને આવ્યા છો, શું લેશો. તમે જો 100 વસ્તુઓ ખોલવડાય પછી પણ ખરીદી ના કરો તો એ અકળાય નહીં. તમને એવો જ જવાબ આપે કે અરે અરે વાંધો નહીં, કદાચ મારી પાસે સ્ટોક ઓછો હશે, નેક્સ્ટ ટાઈમ આવશો ને તો 100% તમારા પસંદની વસ્તુઓ લઈને રાખીશ. બોલો, આ બેમાંથી કઈ જગ્યાએ તમે જવાનું પસંદ કરો? વાત સમજવા જેવી છે કે બંને દુકાન સરખો જ સામાન વેચે છે, સરખી ક્વોલિટીનો સામાન વેચે છે. તમને જે સામાન જોઈએ છે એ પણ બંને જગ્યાએ મળી જ જશે. એક ઘરથી નજીક છે અને બીજી ઘરથી દૂર છે. ફરક વ્યક્તિના વર્તનમાં છે, એના સ્વભાવમાં છે અને એની બોલીમાં છે. તમારી બોલી, તમારી ભાષા, તમારું વર્તન અને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, આના વચ્ચે ખૂબ મોટું કોરિલેશન છે. સમજાવું કેવી રીતે? મોર્ડન ઉઝબેકિસ્તાનમાં એક સિટી છે જેનું નામ છે સમરકંદ. એન્શિયન્ટ સિલ્ક રૂટ જે હતો એના ઉપર ખૂબ વધારે મહત્વતા ધરાવે. ત્યાંના ટ્રેડર્સ, ત્યાંના લોકો બેઝિકલી બિઝનેસમેન, ટ્રેડર્સ છે એ લોકો, અને આજની તારીખમાં પણ ટ્રેડિંગ જ કરે છે. ત્યાંના લોકોનો એક ટ્રેડિશન છે, એક રિવાજ છે કે જ્યારે એમના ત્યાં બાળક જન્મ લે ને તો એની જીભ ઉપર એક મધનું ટપકું મૂકે અને હાથમાં એક ગુંદરનું ટપકું મૂકે. આ વસ્તુ પાછળનો લોજિક શું છે ખબર છે? કે જો તમારી જીભ ઉપર, તમારી જીવવા ઉપર મધ હશે, મીઠી હશે તમારી જીભ, તો સોનાના સિક્કા આવીને હાથમાં ચોંટશે. વાત બહુ જ ટચુકડી છે પણ સમજવા જેવી છે. You are listening to Mirchi. Hoon chu Kritarth. It's hot.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: क्या आपको हेल्थ इंश्योरेंस, मेडिकेयर या गवर्नमेंट असिस्टेंस प्रोग्राम्स को लेकर कोई सवाल है? तो यूनाइटेड हेल्थकेयर प्राउडली अनाउंस करता है हमारा नया एडिसन एशियन रिसोर्स सेंटर की ओपनिंग.
4: ये सेंटर कन्वीनियंटली लोकेटेड है 561 US Highway 1 एडिसन विक शॉपिंग मॉल के अंदर.
3: यहाँ आपको अपने हेल्थ केयर बेनिफिट्स और कवरेज ऑप्शन समझने के लिए पर्सनलाइज सपोर्ट मिलेगा. हमारी प्रोफेशनल टीम आपको फ्री कंसल्टेशन देगी ताकि आप मेडिकेयर, इंडिविजुअल और फैमिली हेल्थ प्लान और गवर्नमेंट असिस्टेंस प्रोग्राम को बेहतर समझ सके. तो आज ही विजिट कीजिए एडिसन एशियन रिसोर्स सेंटर.
5: गहने खरीदने की सोच रहे हैं? आरके ज्वेल्स चलिए. आरके ज्वेल्स देता है बेस्ट ऑफर. बाय नाउ एंड पे लेटर. आरके ज्वेल्स,
6: बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
7: कंडीशंस अप्लाई.
8: ओह नो,
9: कार खराब मतलब दिन और मूड दोनों खराब. इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट. ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स.
10: It's 2 a.m. Her fever is climbing and our pediatrician's office is closed till Monday. What do we do?
11: Don't worry. I'm contacting 7 Days Pediatrics. They will answer the call and guide us now. We will be able to see them in the morning.
10: Wait, they can see us on Sunday?
11: We are open 7 days a week, including Sunday. The office is open in the evenings and on weekends, offering same-day sick care. We have been servicing Edison and surrounding areas for the last 25 years. Stop waiting. Start booking online at 7dayspediatrics.com. Visit 7dayspediatrics.com or call 732-548-3210.
12: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
13: They sell natural diamonds, best quality at the lowest prices.
12: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
14: Listener mein back to back gana sunega.
15: Back to back gana sunega.
14: Only on 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.

0: જીવનની ખરી લક્ઝરી છે ને સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરી શકવાની આઝાદી હોય છે. આ વાતને ફરી એક વખત ધ્યાનથી સાંભળો. સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરી શકવાની આઝાદી. આપણા આખા જીવન મટીરિયાલિસ્ટિક લક્ઝરીઝના પાછળ દોડતા હઈએ છીએ, પણ એમાં સમય નથી મળતો. ફેમિલી ટાઈમ માંગે, બર્થડેના ઉપર પણ માંગે કે 10 મિનિટ તો આવો, તો એવું કહેવું પડે કે ભાઈ તમે આજે બંગલામાં રહો છો ને, એના માટે આ વસ્તુ કરવી જરૂરી છે, હું સમય નહીં આપી શકું. ધીમી સવાર, છેલ્લે તમે તમારા જીવનની ધીમી સવાર ક્યારે અનુભવ કરી હતી? જ્યારે તમે ઉઠ્યા હો પોતાના સમયે, જ્યારે ફેમિલીના સાથે બેસીને ફેવરેટ બ્રેકફાસ્ટ કર્યો હોય, સૂરજ દેવતાને ઉગતા જોયો હોય, સવાર સવારમાં જે મસ્ત મજાની ગુલાબી ઠંડી હોય એનો અનુભવ કર્યો હોય, ન્યૂઝપેપરમાંથી કોઈ ગોસિપ વાંચી હોય ને ફેમિલીના સાથે શેર કરી હોય ને સરસ મજાની ડિસ્કશન કર્યું હોય, ગઈકાલના દિવસમાં શું થયું, આજના દિવસમાં શું કરીશું, આ બધી જ વસ્તુઓના ઉપર ડિટેલમાં ચર્ચા કરી હોય. આપણે ઓલવેઝ ડિલેમામાં રહેતા આવીએ છીએ કે મારે શું કરવું છે અને શું કરવું પડે છે. છેલ્લે તમારે જે કરવું હતું એ ક્યારે કર્યું હતું? સમય, ધીમી સવાર અને જે કરવું હોય એ કરવાની આઝાદી, આ છે જીવનની ખરી લક્ઝરીઝ. બાકી બધી જ વસ્તુ એ મિથ્યા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજકાલ મારીને તમારી યાદદાશ્ત, મેમરી બહુ જ ઓછી થઈ ગઈ છે, તમને એવું નથી લાગતું? ચલો હું તમને રિયલાઇઝ કરાવડાવું. તમને તમારા દાદાની કઈ વાતો યાદ છે? મારા દાદા હવે મારી સાથે નથી. 2016માં એમનું અવસાન થઈ ગયું. મારા દાદા મારી સાથે નથી. તમને તમારા દાદાની કઈ વાત યાદ છે? મેં બહુ જ ભાર આપ્યો મગજ પર ત્યારે ચાર વાતો યાદ આવી. દાદાની વાત તો જવા દો. તમને તમારા સ્કૂલથી કયા ફ્રેન્ડ્સ યાદ છે? ફ્રેન્ડ્સના સાથે સંભળાવી શકો એવા કિસ્સા કેટલા યાદ છે? અરે એ બધું તો છોડી દો. ગઈકાલે તમે શું પહેર્યું હતું એ કેટલાને યાદ છે? ગઈકાલનું જોડો આજે શું પહેર્યું છે જોયા વગર તમે કહી શકો? ના, આ મેમરીની પણ વાત નથી, આ તમે કેટલા બેધ્યાન છો એની વાત છે. 99% લોકોને જો હું એમ પોઈન્ટ બ્લેન્ક પૂછું ને કે ગઈકાલે ડિનરમાં શું ખાધું હતું, નથી યાદ? 99% લોકોને જો હું એમ પૂછું કે તમારી ફેવરેટ ડિશ કઈ, તો જવાબ શું આવે ખબર છે? યાદ કરે અને પછી જવાબ આપે. આપણને આપણી ફેવરેટ ડિશ યાદ નથી, ફેવરેટ કલર યાદ કરવો પડે. સગા સંબંધીઓના સાથેની મેમરીઝ એ ટોપ ઓફ ધ માઇન્ડ ના હોય, આવા તો કેવા બિઝી થઈ ગયા છીએ આપણે. આજનો વેકઅપ વિચાર ખાલી એટલો જ છે કે આપણે થોડી મેમરી શાર્પ કરીએ. મેમરી કરતા પણ આ વાત એકચ્યુઅલી મેમરીની નથી, આપણે આપણા જીવનમાં કેટલા અસ્ત વ્યસ્ત છીએ એની વાત છે. હું ને તમે મહેનત શું કામ કરીએ છીએ, પૈસા શું કામ કમાઈએ છીએ કે જેથી કરીને એક સારું જીવન જીવી શકીએ, અને મારા પ્રમાણે સારું જીવન એ મેમરીઝથી બનતું હોય, અને જો મેમરીઝ હોય જ ના તો એવા પૈસાનું શું કામ? હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: જય ગુરુદેવ. અવસર આવીને ઉભો છે આંગણે, ચલો ભેગા મળી ગણેશજીના આગમનની તૈયારી કરીએ. આપણે ગાયત્રી ચેતના સેન્ટરના ગણેશ ઉત્સવમાં જોડાયો, જેમાં
4: 13 સપ્ટેમ્બર રવિવાર
3: સાંજે 4 વાગે થશે ગણેશ સ્થાપના, અને સાંજે 7 વાગે થશે ગણેશ આરતી, અને 20 સપ્ટેમ્બર સાંજે 4 વાગે વિસર્જન. વધુ માહિતી માટે કોલ ગાયત્રી ચેતના સેન્ટર, વિસ્કાટવે, ઓન 7323578200. જય ગુરુદેવ.
5: गहने खरीदने की सोच रहे हैं? आरके ज्वेल्स चलिए. आरके ज्वेल्स देता है बेस्ट ऑफर. बाय नाउ एंड पे लेटर. आरके ज्वेल्स,
6: बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
7: कंडीशंस अप्लाई.
8: यार इस वीकेंड कोई जबरदस्त प्लान बताना.
9: अरे मेरा बच्चा है तू, चल तुझे हंसी की फुल डोज दिलवाता हूँ यार.
10: प्रयोग थिएटर ग्रुप के 50th फेस्टिवल में धुरंधर फेम राकेश बेदी और अनंत महादेवन का प्ले लास्ट ओवर, और साथ में कलरफुल नौटंकी आला अवसर भी है.
11: संडे सितंबर 27th 4 PM, जोएन मजेस्ट्रो परफॉर्मिंग आर्ट सेंटर, ईस्ट ब्रंसविक. बुक योर सीट्स एट prayogtheatre.com.
12: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
13: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का, साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: આવે છે ને ખતરનાક ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, ગુસ્સો. જો જોઈતું રિઝલ્ટ ના મળે તો પોતાનું ધાર્યું ના થાય એટલે આપણે મગજ ગુમાવી બેસીએ. ખબર ખબર ના પડે કે કોણે મુક્કો મારી દઉં, કોણા ઉપર બધો ગુસ્સો ઉતારી દઉં. કેટલા ઇરિટેટ થઈ જતા આવીએ આપણે. એમાં એવું છે ને કે કોઈને પણ પોતાનું જોઈતું રિઝલ્ટ ક્યારે મળતું જ નથી. ભગવાન રામને નહોતું મળ્યું, મહાભારતનું એક પણ કેરેક્ટર એવું નથી, એક પણ પાત્ર એવું નથી કે જેણે જે જોઈતું હોય એ મળી ગયું હોય, એની પ્રાપ્તિ થઈ હોય. તો એ પ્રશ્ન એ છે કે પછી કૃતાર્થ કરવાનું શું? જો જોઈતું થવાનું જ ના હોય તો આટલું બધું જે ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, ગુસ્સો આ બધી ભાવનાઓ આવે એનું કરવાનું શું? તો કે એક ઉપાય છે, એક્સેપ્ટ કરી લેવાનું. રામ ભગવાને કેવું વનવાસ એક્સેપ્ટ કર્યું હતું. અર્જુને એક્સેપ્ટ કર્યું હતું કે હવે મારા પ્રિયજનોના સામે જ મારે લડત આપવાની છે. જ્યારે તમે એક્સેપ્ટ કરી લો ને તો આગળના ચેલેન્જીસ તમારા માટે ઇઝી થઈ જાય. રામ ભગવાન જો એક્સેપ્ટ કરે જ નહીં કે ના વનવાસ શું કામ જવાનું, જવું જ નથી મારતો, તો પછી નવી બબાલ થાય. જો એક્સેપ્ટ કરી લો તો શ્રી રામ કહેવાઓ, તમારા ઉપર ચોપડીઓ લખાય. બીજો પ્રશ્ન એ પણ છે કે હવે એક્સેપ્ટ કરવાનું કેવી રીતે, આ તો નવું આવ્યું. તો કે જ્યારે તમારી અંદર એ મેચ્યોરિટી આવી જાય ને કે જે પણ ઘટનાઓ ઘટી રહી છે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ છે જ નહીં હકીકતમાં, ત્યારે એક્સેપ્ટન્સ આવી જાય. જોબમાં જોઈતું પ્રમોશન નથી મળ્યું, કંઈ નહીં, એક્સેપ્ટ કરી લો. બ્રેકઅપ થયું છે, એક્સેપ્ટ કરી લો. એ તો ગઈ હવે, એક્સેપ્ટ કરી લો. આજના દિવસમાં તમને એક્સેપ્ટન્સનો પાવર પ્રાપ્ત થાય એવી શુભકામના. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.

0: Mirchi.
1: Escabana, buscabana, sacabana.
2: Rambala.
1: Burga, burga. La vieja la burga.
2: Mirchi, burga.
3: हेलो
4: हेलो मुकेश जी.
3: कौन?
4: मुकेश जी मैं ये प्रताप बोल रहा हूँ राणा मोटर से. आपने जो 1000 दी थी ना उसका हाँ वो जो कार्बोरेटर साफ होना था वो सर हो नहीं पाया एक्चुअली. थोड़ा
3: नहीं हो पाया भाई.
4: हाँ वो नहीं हो पाया सर.
3: हाँ जी? नहीं हो पाया
4: सर, वो थोड़ी प्रॉब्लम हो गई थी. अच्छा सर आप बता रहे थे ना पीछे बोनेट से आवाज आ रही है आपकी गाड़ी की. सर वो भी हो नहीं पाई है, वो उसमें थोड़ा हो नहीं पाया हमसे अभी.
3: नहीं क्या नहीं पाया तुम्हारे यार, रोज के तुम्हें जब भी गाड़ी पे नहीं हो पाया वो नहीं हो पाया है, क्या मजाक ही क्या है ये.
4: नहीं मुकेश जी मैं समझ रहा हूँ वो एक
3: क्या समझ रहे हो भाई.
4: नहीं नहीं आप सही कह रहे हैं. अच्छा मुकेश जी आपने एक बताया था ना ब्रेक ऑयल डलना है, ब्रेक काम नहीं कर रहे. सर वो ऑयल डल नहीं पाया थोड़ा.
3: अरे तो हो क्या पाया है तुमसे
4: सर, वो
3: ये नहीं हो पाया वो नहीं हो पाया. मुझे फोन करना है, मुझे फोन इसलिए कराया कि ये नहीं हो पाया वो नहीं हो पाया.
4: नहीं सर एक्चुअली
3: आपको तो फोन इसलिए करना था कि भाई ये जो काम दिया गया आपको वो कर दे.
4: नहीं सर कुछ हो नहीं पाया.
3: क्यों नहीं हो पाया
4: सर? वो रात गाड़ी चोरी हो गई आपकी.
3: है
4: सर रात गाड़ी चोरी हो गई आपकी.
3: अरे तेरा दिमाग खराब है क्या?
4: अरे सर मैं वही आपसे कह रहा हूँ. मतलब हम
3: क्या करा दू
4: सर? मतलब आप ये आप आके FIR लिखवा देंगे अपनी गाड़ी की?
3: कैसी FIR? दिमाग खराब हो गया तेरा, पागल तो नहीं है तू?
4: अरे सर जितने की गाड़ी थी इतना दे देंगे आप? गुस्सा तो मत करिए कम से कम.
3: क्या गुस्सा ना करूँ, नई गाड़ी थी हमारी.
4: नहीं सर आप आपकी नई गाड़ी थी तो सर हमारा भी तो उसमें कुछ गया है. हमने भी तो ग्रीस व्रीस लगाया.
3: उसमें
4: ग्रीस ग्रीस लगाया, उसमें हमने पेट्रोल डाला है.
3: ग्रीस कितने का? 5 रुपए का लगाया. आग लगा दूंगा मैं तुम्हारे शोरूम में, तुम्हारे वर्कशॉप में.
4: अच्छा सर
3: मुझे चाहिए अपनी वापस.
4: सर आप इतना गुस्सा ना करें,
3: जिम्मेदारी तुम्हारी है FIR वगैरह कराने की.
4: सर बिल्कुल आप गुस्सा ना करें. अच्छा सर ऐसा चल सकता है जैसे आप गाड़ी ना लेके कॉम्पोजिट कर दें, हम आज शाम आपको मुर्गा खिला दें और मुकेश वो बन भी गया मुर्गा.
5: मुकेश मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ, छोटा सा मजाक किया तुम्हारे साथ, मुर्गा बना दिया तुम्हारा.
3: तो जान निकाल दी हमारी.
5: मुकेश आपकी गाड़ी वही खड़ी है आपकी वर्कशॉप में, बस उसको धक्का लगाना है और आपको धक्का हम लगा देंगे. मेरे साथ जरा प्यार से कह दीजिए, गुस्सा खत्म करिए.
3: कुकड़ू कू
6: मिर्ची मुर्गा नवेद के साथ ओनली ऑन मिर्ची. इट्स हॉट.
7: एक गांव में खूब आकरो दुकाळ पड्यो. राज्य में खावानी अछत सर्जाई. અનાજના ભંડાર એટલા મોટા નહોતા કે દરેક વ્યક્તિને પોષી શકે. પ્રજા હેરાન થઈને રાજાના પાસે પહોંચીને રાજાજીને પૂછ્યું કે રાજાજી હવે શું કરીએ, તકલીફ સર્જાઈ છે. રાજાજી ખૂબ યંગ હતા, એમની સેના પણ યંગ. એમને એક જ સોલ્યુશન સૂઝ્યું કે આપણે કામ કરીએ, આપણે રાતોરાત પોપ્યુલેશન કંટ્રોલ કરવું પડશે તો જ કંઈ મેળ પડશે. એટલે કામ કરો, 50ની વયના ઉપરના જેટલા પણ લોકો હોય એમને કાં તો ગામથી કાઢી મૂકો, જેલમાં બંધ કરી દો, કાં તો જો ના માને તો મારી નાખો. અને આમ પણ એ લોકોનું કંઈ કામ છે નહીં, ઘરે બેઠા બેઠા ખાય જ છે, એટલા માટે આ કરવું યોગ્ય છે. સેના પણ યંગ હતી, ભૂખી હતી, એટલા માટે એમને પણ આ જ સોલ્યુશન સૂઝ્યું કે હા હા રાજાજીની વાત બરાબર, જેવું રાજાજીએ કહ્યું તું એવું કર્યું. એક સૈનિક હતો, એ ઘરે ગયો, પોતાના ફાધરના સામે તલવાર લઈને ઉભો રહ્યો અને વિચાર આવ્યો કે ના ના આ તો મારા પપ્પા કહેવાય, હું રોટલી ખાઈ શકું એટલા માટે એમનું મૃત્યુ કાં તો એમને ગામથી થોડી કાઢી શકાય. એને પપ્પાને કહ્યું કે પપ્પા માહોલ ખૂબ વધારે ખરાબ છે, હમણાં એક કામ કરો અંડરગ્રાઉન્ડમાં જતા રહો. હમણાં આપણે નીચે જે એક લેવલ બનાવ્યું છે ઘરના તમે ત્યાં જ રહો, જ્યારે માહોલ ખૂબ સરસ થઈ જશે ત્યારે હું તમને બહાર બોલાવી લઈશ. રાતો રાત ગામના જેટલા પણ વૃદ્ધ લોકો હતા, એક્સપિરિયન્સ્ડ લોકો હતા, એ બધા કાં તો ગામના બહાર થઈ ગયા, કાં તો એમને મારી નાખવામાં આવ્યા, કાં તો પછી એમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. સોલ્યુશન આવી ગયું તાત્કાલિક. રાજાજીએ કહ્યું કે જોયું મેં કહ્યું તું ને, મારી ટ્રુ લીડરશિપ કહેવાય આને. ટૂંક સમય પછી એ રાજ્યમાં બરફનું વાવાઝોડું આવ્યું, ચારે તરફ બરફ જ બરફ, અનાજનો એક દાણો પણ ન ઉગાડી શકાય એવી સિચ્યુએશન સર્જાઈ. રાજ્યમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ તો હતું નહીં કે જે સલાહ આપી શકે કે આવો સમય જો ફરીથી આવે એના માટે અનાજ ભેગું કરીને રાખજો. યંગ લોકોએ બધું ઉડાવી દીધું હતું, હવે કંઈ હતું નહીં. લોકો ફરીથી એક વખત રાજાના પાસે ગયા અને રાજાને પૂછ્યું કે સાહેબ હવે તો ફરીથી આવી સિચ્યુએશન આવી છે, હવે શું કરીએ, હવે કોને મારીએ, હવે કોને ગામમાંથી કાઢી મૂકીએ, હવે કોને જેલમાં બંધ કરીએ. રાજાના પાસે કોઈ જ ઉત્તર નહોતો. એ સૈનિક જેણે પોતાના પપ્પાને અંડરગ્રાઉન્ડમાં બંધ કર્યા હતા એ પોતાના પપ્પાના પાસે ગયો ને એમને પૂછ્યું કે પપ્પા આવી સિચ્યુએશન સર્જાઈ છે હવે આમાં શું કરીએ. પપ્પાએ સોલ્યુશન આપ્યું કે એક કામ કર, તું બળદ લે અને ગામના જેટલા પણ રસ્તા છે એની બંને બાજુ ખેડી નાખ. છોકરાએ પૂછ્યું કે પપ્પા આવું કેવું સોલ્યુશન, તો કે જા હું જેવું કહું છું એવું કરતો ખરો. 2 અઠવાડિયામાં બરફ ઓગળ્યો, નાની નાની કૂંપણો ફૂટી આવી ને એમાંથી અનાજ થયું. ગામના બધા જ લોકો શોક્ડ કે આ શું થઈ ગયું. રાજાએ સૈનિકને બોલાવ્યો અને એમને પૂછ્યું કે આ સોલ્યુશન તું ક્યાંથી લાવ્યો. અને એને સાચે સાચી વાત કરી કે મેં આવી રીતે મારા પપ્પાને અંડરગ્રાઉન્ડમાં રાખ્યા હતા. રાજાએ સૈનિકના પપ્પાને બોલાવ્યા અને એમનું સન્માન કર્યું અને એમને પૂછ્યું કે તમને આ આઈડિયા કેવી રીતે સૂજ્યો? તો એમને કહ્યું કે અનુભવથી. જ્યારે ગામના ખેડૂતો અનાજ લઈને બીજા ગામ જતા હોય ત્યારે એમાંથી થોડા થોડા દાણા પડીને રોડના સાઈડ ઉપર ભેગા થઈ જાય અને જો એને ખેડી નાખવામાં આવે તો એનામાંથી અનાજ થઈ જાય. ત્યારે રાજાને અનુભવનો મૂલ્ય સમજાયો. હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.
0: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
8: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
9: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
10: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
9: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर
10: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानी.
9: मिस इंडिया आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू इजलिन.
11: गहने खरीदने की सोच रहे हैं? आरके ज्वेल्स चलिए. आरके ज्वेल्स देता है बेस्ट ऑफर. बाय नाउ एंड पे लेटर. आरके ज्वेल्स,
12: बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
13: कंडीशंस अप्लाई.
14: Free entry. One day, one place, a whole lot of fun. It's Fall Fun Fest and everyone's invited. Feast on your favorites, then laugh till it hurts with our own stand-up comedian, the Vishnu Vaka. Or lose yourself in Sunita Kapoor's melodies. Feel the rhythm with a Jugalbandi by legendary Vincent Pierce Smith and Prasad Joshi. Light up the stage at the Milchi Hot Mic Talent Show. And the little ones? A dazzling magic show and a free eye checkup. Mark your calendar. September 27th. At Parlor Banquet, Woodbridge Avenue. For more information, visit iawea.us.
15: मोदक से लेकर लड्डू तक इस गणेश चतुर्थी हर स्वीट और स्वीट विशेस का भोग चढ़ेगा सिर्फ राजभोग के यहाँ से. राजभोग विशेस यू एंड योर फैमिली अ वेरी हैप्पी गणेश चतुर्थी. ऑर्डर्स ऑन राजभोग.com और विजिट योर लोकल ग्रोसरी स्टोर.
16: क्या आपको हेल्थ इंश्योरेंस, मेडिकेयर या गवर्नमेंट असिस्टेंस प्रोग्राम्स को लेकर कोई सवाल है? तो यूनाइटेड हेल्थकेयर प्राउडली अनाउंस करता है हमारा नया एडिसन एशियन रिसोर्स सेंटर की ओपनिंग.
17: ये सेंटर कन्वीनियंटली लोकेटेड है 561 US Highway 1 एडिसन विक शॉपिंग मॉल के अंदर.
16: यहाँ आपको अपने हेल्थ केयर बेनिफिट्स और कवरेज ऑप्शंस समझने के लिए पर्सनलाइज सपोर्ट मिलेगा. हमारी प्रोफेशनल टीम आपको फ्री कंसल्टेशन देगी ताकि आप मेडिकेयर, इंडिविजुअल और फैमिली हेल्थ प्लान्स और गवर्नमेंट असिस्टेंस प्रोग्राम को बेहतर समझ सके. तो आज ही विजिट कीजिए एडिसन एशियन रिसोर्स सेंटर.
18: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी.
19: दे सेल नेचुरल डायमंड्स, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस.
18: डोंट फॉरगेट, लार्जेस्ट नेचुरल डायमंड स्टोर, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस. कृष्णा ज्वेलर्स, लेडीज फर्स्ट चॉइस.
20: लिसनर एमए बैक टू बैक गाना सुनेगा.
21: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot. Yes.

0: રીડિંગ અને રાઇટિંગ આ બે આર્ટના ઉપર ઘણા બધા મોટા સ્પીકર્સ વાત કરી ચૂક્યા છે. જ્યારે પણ કોઈ પણ મોટા ફોરમમાં કોઈ વ્યક્તિ સ્પીચ આપી રહ્યા હોય, કોઈ એમને પ્રશ્ન પૂછે કે જીવનમાં કયા બે આર્ટ સૌથી વધારે અગત્યના છે, કઈ બે આદતો એવી છે કે જે કેળવવી જ જોઈએ, તો ઘણા બધા લોકો એ વાત કરતા હોય કે રીડિંગ અને રાઇટિંગ ઇઝ અ મસ્ટ. પણ એવું શું કામ? શું કામ આ બે વાતના ઉપર આટલો બધો એમ્ફેસિસ? શું કામ આટલો બધો ભાર? તો કે મનની છે ને બે સ્થિતિ હોય. એક સ્થિતિ એ હોય કે જેમાં મન ખૂબ વધારે ભરાઈ આવ્યું હોય, મનની અંદર ભાવનાઓ એટલી બધી હોય કે ખબર ખબર ના પડે કે ઠાલવી ક્યાં, ત્યારે રાઇટિંગ કરવું. કાગળને પોતાનો મિત્ર બનાવો. તમારી અંદર જેટલી પણ ભાવનાઓ હોય એને કાગળના ઉપર ઉતારવી. જ્યારે મનમાં ખૂબ વધારે કન્ફ્યુઝન હોય, મન ચકડોળે ચડ્યું હોય, ખબર ના પડતી હોય કે ડિસિઝન કયું લેવું, ત્યારે કાગળના ઉપર પોઇન્ટર્સ લખવા. તમને કોરું કાગળ, એ સફેદ કાગળ એકદમ ક્લેરિટી આપી દેશે. મનની બીજી સ્થિતિના વિષયમાં વાત કરીએ, એ છે કે જ્યારે તમારું મન ખૂબ વધારે ખાલી હોય, જીવનમાં એવું ફીલ થવા લાગે કે યાર મારા માટે તો કશું હવે બચ્યું જ નથી, ત્યારે રીડિંગ કરવું. મનનો એ જે ખાલીપો છે એને શબ્દોથી ભરવો અને જોજો કેવી રીતે ચપટીમાં જીવનના બધા જ પ્રોબ્લેમ્સ છૂમ અંતર થઈ જાય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: It's 2 a.m. Her fever is climbing and our pediatrician's office is closed till Monday. What do we do?
4: Don't worry. I'm contacting 7 Days Pediatrics. They will answer the call and guide us now. We will be able to see them in the morning.
3: Wait, they can see us on Sunday?
4: We are open 7 days a week, including Sunday. The office is open in the evenings and on weekends, offering same-day sick care. We have been servicing Edison and surrounding areas for the last 25 years. Stop waiting. Start booking online at 7dayspediatrics.com. Visit 7dayspediatrics.com or call 732-548-3210.
5: गहने खरीदने की सोच रहे हैं? आरके ज्वेल्स चलिए. आरके ज्वेल्स देता है बेस्ट ऑफर. बाय नाउ एंड पे लेटर. आरके ज्वेल्स,
6: बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
7: कंडीशंस अप्लाई. अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लायन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
8: जय गुरुदेव. અવસર આવીને ઉભો છે આંગણે, ચલો ભેગા મળી ગણેશજીના આગમનની તૈયારી કરીએ. આપણે ગાયત્રી ચેતના સેન્ટરના ગણેશ ઉત્સવમાં જોડાયો, જેમાં
9: 13 સપ્ટેમ્બર રવિવાર
8: સાંજે 4 વાગે થશે ગણેશ સ્થાપના અને સાંજે 7 વાગે થશે ગણેશ આરતી અને 20 સપ્ટેમ્બર સાંજે 4 વાગે વિસર્જન. વધુ માહિતી માટે કોલ ગાયત્રી ચેતના સેન્ટર, વિસ્કાટવે, ઓન 732-357-8200. જય ગુરુદેવ.
10: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
11: They sell natural diamonds, best quality at the lowest prices.
10: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
12: Batting to kafi sare karte hain. Virat ek hi hota hai.
13: Kohli goes down the ground. Kohli goes out of the ground.
12: Filmon mein villain ko dhote to bahut hain, par Bachchan ek hi hota hai.
14: Ise apni jeb mein rakh le Peter. अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
12: मॉरल ऑफ द स्टोरी नंबर 1, सिर्फ एक ही होता है,
15: एक ही होता है.
12: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिसनरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर 1 साउथ एशियन चैनल है मिर्ची मिर्ची. बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: આવું મારી સાથે જ કેમ થયું? આવું થવા જેવું જ નહોતું. મેં વિચાર્યું જ નહોતું કે જીવનમાં મારી સાથે આવું કંઈક થશે. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. દરેકના જીવનમાં ક્યારે ને ક્યારે કોઈ ને કોઈ એવી ઘટના થાય કે જેના કારણે આ પ્રકારના વિચાર આવે કે હે ભગવાન, મારી સાથે કેમ. બ્રેકઅપ થઈ ગયું હોય, કોઈના ડિવોર્સ થઈ ગયા હોય, બિઝનેસમાં બહુ જ મોટો લોસ થઈ ગયો હોય, કાં તો કોઈની ડેથ થઈ ગઈ હોય. સિચ્યુએશન કોઈ પણ હોઈ શકે, પણ એનું આઉટપુટ પોતાના મગજમાં આ જ રહે કે મારી સાથે જ કેમ. મેં તો વિચાર્યું જ નહોતું કે આવું મારી સાથે થઈ શકે. રિસન્ટલી મારી સાથે પણ એક આવી જ ઘટના થઈ. ઘટના એટલી ઇન્ટેન્સ હતી કે હું બહુ જ સમય સુધી એને ભૂલી ના શક્યો. મારા નજીકના લોકોએ, મારા ફ્રેન્ડ્સે બહુ જ પ્રયત્ન કર્યો કે મારા મગજમાંથી એ વાત નીકળી શકે, પણ કંઈ ફાયદો ના થયો. હું એના પાછળ બહુ જ મનોમંથન કરી રહ્યો હતો. ને મારી એક આદત છે કે જ્યારે પણ મન ચક્રાવે ચડે, બહુ જ બધા વિચારો ચાલતા હોય, તો હું એને લખું. એ લખવા લખવામાં દોઢ ચોપડી ભરાઈ ગઈ. દોઢ ચોપડી ભરાયા પછી મને એક સોલ્યુશન મળ્યું, અને એ સોલ્યુશન ખાલી મારી પ્રોબ્લેમનું નથી. જો તમને પણ આવા વિચારો આવતા હોય તો એનું સોલ્યુશન પણ આ જ છે. જીવનમાં જે પણ કંઈ થતું હોય એને એટલા માટે થતું હોય કારણ કે તમે પાસ્ટમાં એવું મેનિફેસ્ટ કર્યું હોય કે મારે એક્સ વાય ઝેડ વસ્તુ અચીવ કરવી છે, અને જે ઘટના બની છે એ તમારા એક્સ વાય ઝેડને અચીવ કરવા માટે બહુ જ અગત્યની હતી. એક પ્રૂફ આપું, તમે લાઈફમાં જ્યાં પણ છો, જે પણ કરી રહ્યા છો, જે પણ સિચ્યુએશનમાં છો, વિચારીને જુઓ કે પાસ્ટમાં અમુક નેગેટિવ ઘટનાઓ ના બની હોત તો શું તમે આ અચીવ કરી શક્યા હોત? જવાબ છે ના. એટલે તમારા લાઈફમાં જે પણ કંઈ બનતું હોય છે ને, એ એટલા જ માટે બને છે કારણ કે તમારે ક્યાંક પહોંચવું છે. તમે જ ડિસાઇડ કર્યું છે સબકોન્શિયસલી, કાં તો કોન્શિયસલી, કે મારે એક્સ વાય ઝેડ વસ્તુ અચીવ કરવી છે, અને એ નેગેટિવ વસ્તુ જ્યાં સુધી ના ઘટે ત્યાં સુધી તમે ત્યાં પહોંચી ના શકો. વાત થોડીક ડિફિકલ્ટ છે, જાતે એક્સપિરિયન્સ કરી હોય તો જ આખી વાત સમજાય એવી છે. વિચાર કરજો આના ઉપર. You are listening to Mirchi. It's hot. Good morning.